0: સિતારા.
1: અરે જરા જોર સે તો બોલો, તમે કેમ છો? મજામાં? ખૂબ સરસ છે. વાહ, ખૂબ ખાઓ ઢોકળા ફાફડા. ઓર યહાં ક્યા લુ ચલતી? ડબલ રોટી, ડબલ રોટી ખૂબ પાવ. પિંડ ખજૂર, પીઠા, પેડા, ધાબેલી, ધાબેલી ખાઓ, ધાબેલી ધાબેલી ખૂબ પાવ, ખૂબ પાવ, ખૂબ પાવ. અરે ભોજન ઓર ભજન ખૂબ કરો મેરે પ્રિય પાગલો. એક બાત યાદ રખના, ઈશ્વર ચિત્ર મેં નહીં, ઈશ્વર તો ચરિત્ર મેં બસતા. પરમાત્મા કા ચિત્ર સે કોઈ વાસ્તા નહીં હૈ, મેરે રામ કા તો ચરિત્ર સે વાસ્તા. ઇસલિયે તો ઇસકા નામ, ગ્રંથ કા નામ રામ ચરિત્ર રખા. ઓર યાદ રખના, ચિત્ર કો ચમકાને પર બહોત જ્યાદા ફોકસ મત કરના, ચરિત્ર કો ચમકાને પર કોશિશ કરના. ઓર આપ કહોગે ગુરુજી આપ એસા ક્યું બોલતે હૈ? અગર આપ ચિત્ર ચમકાઓગે તો વાસના મેં ફસોગે, ચરિત્ર ચમકાઓગે તો ઉપાસના મેં ફસોગે. અબ આપકા નિર્ણય હૈ, આપકો ક્યા સ્વીકાર કરના. મેરે પ્રિયજનો, હમને હનુમંત ચરિત્ર મેં વિચાર કિયા હૈ કે 5 દિન તક કચ્છ કી ઇસ ભૂમિ પર ગાંધીધામ મેં સુંદરકાંડ મહિમા પર કથા કી જાવે. જીતના હનુમાનજી હમસે બુલવાયેંગે, દેખો હમ પઢે લિખે તો હૈ નહીં, અનપઢ ગવાર હૈ. જો હનુમાનજી કી ગુરુ કા પ્રસાદ, સંતો કા દિયા હુઆ પ્રસાદ હૈ, વો હમ આપકો પરોસેંગે. હનુમાનજી કા ચરિત્ર ઇતના પ્યારા હૈ, તો રામજી કા ચરિત્ર કિતના પ્યારા નહીં હોગા? ક્યું? હનુમાનજી હૈ રામજી કે દાસ. જબ દાસ કા ચરિત્ર ઇતના મહાન હૈ, તો સ્વામી કા ચરિત્ર કિતના મહાન નહીં હોગા? મેરે પ્રિય પાગલો, જિન હનુમાનજી કી ચર્ચા હમ કરતે, ઉનકે સ્વામી પ્રભુ શ્રી રામ ઇસ પૃથ્વી કે સબસે બડે ચરિત્રવાન રૂપ મેં, મનુષ્ય રૂપ મેં પ્રગટ ભયે, ઇસલિયે ઉનકો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહા જાતા હૈ. અચ્છા, આપને કભી વિચાર કિયા, રામચરિત્રમાનસ કા અર્થ ક્યા હોતા હૈ? રામચરિત્રમાનસ કા અર્થ જાનના હૈ પ્રિય શ્રોતાઓ, તો આપ ઇસકો ઉલ્ટા પડો. માનસ ચરિત્ર રામ, જિસ મનુષ્ય કા ચરિત્ર રામ જૈસા હોગા, ઉસી કા રામ ચરિત્ર માનસ હોગા. હનુમાનજી મહારાજ રામજી કે દાસ હૈ, લેકિન રામજી કા ચરિત્ર કિતના મહાન હૈ, ઇસકા દર્શન લંકા મેં કીજીએ. રાવણ જબ મરને લગા, આંખો મેં આંસુ ભર કરકે રાવણ પ્રભુ શ્રી રામ કે સામને ડલા. રામ ને કહા, રાવણ અંત તો ગત્વા બુરાઈ પર અચ્છાઈ કી વિજય હુઈ. રાવણ કહેતા, રામ મેં કુછ બાત આપસે કહેના ચાહેતા હું. બોલો. રાવણ કહેતા, રામ મેં બલ મેં તુમસે જ્યાદા બલવાન, ચલત દશાનન ડોલત અવની, જબ મેં ચલતા હું પૃથ્વી ડોલતી હૈ. રામ મેં પરિવાર મેં ભી તુમસે બડા, એક લખ પૂત સવા લખ નાતી. એક લાખ તો કેવલ પૂત હૈ મેરી ઐશ્વરી કી ક્યા કહેના. રામ તુમ્હારા તો રહેના જંગલ મેં હૈ, લેકિન હમ સોને કી લંકા મેં રહેતી. રામ તન મેં ભી હમ કમ નહીં, તન મેં ભી તુમસે બડે હૈ. તુમ્હારે તો એક હી મુખ હૈ, દો હી ભુજાએં હૈ. મુજ રામણ કો દેખો, દસ દસ મુખ, બીસ બીસ ભુજાએં. રામ પરિકર ભી તુમસે જ્યાદા હમારા બલશાલી, હમારા બેટા મેઘનાથ, હમારા ભાઈ કુંભકર્ણ, અક્ષય કુમાર જૈસે બલવાન, હમારી સેના મેં રામ તુમ્હારે પાસ કોણ? ભગોડા વિભીષણ, ભાગને વાલા વિભીષણ, ભાઈ સે માર ખાને

મુકેશ છાબડા. અભિષેક બેનર્જી. જોયા અખ્તર. આમિર ખાન કી બહેન નિખત ખાન. નિતેશ તિવારી. સાજિદ નાડિયાડવાલા. સુનિલ ગ્રોવર. આશુતોષ ગોવારીકર. રાજુ હિરાની.